இன்னவனேதா இந்த வலைக்காய் வினாடி நவையாய் விழாவ. எஹனாங் இதிங் தம்படி சத்தியாக தானா அப்பி தென்னகே பய துணே வடட்டிக்கு ஒன்னு பட்டாங்கன்னு தமிழ் லாசுவேன்னே. ஹாய் ஹாய், இதிங் கோமுது கட்டியது ஏடிக்க கியலா இன்னகு மடு கோமுது கியலா உதே இதலா. அது கோமுது மே வெனக்காங்க வாங்க மூடேக வெட வெடி தமாய் திம்மணும் அகரன்னது. அது ஜூலி மாசே தாசிய வெளிதா சமஹர வேலாவட்டு தேங் ஹொந்தட்டு மடு பிரண்ண காலமே மங் வகே படி நிதி மதகோத் லார்ட் வேணக மங் இன்னே மன் தான்னவா ஹபை மங் ஒயாட்டு நிதா கண்ணனா தென்னு நஹ தேங் நடாகின வேடு கராம் தியன்னே கோகிது இன்னே கொத்தன தியன்னே கொத்தன ஹிடியாத் மகோ இதிங் அப்பிட சிந்துவாக் கேணவனாங் நீ கம்ம நட்ட வேணவா அப்பிடத் சிந்து கியான நடான்ன புலோங் வேடே தியன்னே ஹேக்கியாவ திப்பட அத தென்ன கிரெக் நானினேத. එහිඳ අපි අපේ අතින් මල්ලගෙන වැඩ කරන ගමන් නටමු ළමයි. ඔයා ඉන්නෝනි මේ පැත්තේ මගෙත් එක්ක හවස හතර වෙනකම්. අද තිතින් වෙනද වගේම තනියක් නැහැ මට. ඔයා ওই පැත්තෙන් ඉන්නකොට මේ පැත්තෙන් මේ යක්ෂයා ඉඳගෙන ඉන්නවා. නිකන් නෙමෙයි තෑගි තෑගි තෑගිත් එක්ක ඉඳගෙන ඉන්නේ. එහෙනම් ඉතින් අද දවසේ තෑගි අකාගෙන් තෑගි දිනා ගන්නවට පුළුවන්කම තියෙනවා. එතකොට ඔය තෑගිය කමේ පැත්තෙන් සද්ද කරන්න පටන් ගත්ත ගමන් මට අගල ෆෝන් එක ගන්න අතට යන්න අනෙත් FM අපේ Facebook fan page එක පැත්තට ගිහිලා wall post එකට comment කරන්න පුළුවන් 0711 95 95 95. WhatsApp number එකට තවට message කරන්න පුළුවන්. wall post එකට තවගේ නමගම විස්තර ටිකත් එක්ක comment කරන්න පුළුවන්. ඊට පස්සේ දැන් අහන්නකෝ මං වින කවුද කියලා කියනවනේ. කිව්වට පස්සේ මං ඔයාලට පුංචි message එකකුත් දානවා. මට call එකකුත් ගන්නවා. කරන්න බෑනේ වැඩේ සමහර වෙලාවට මේ ළමයි කෝල් එක අන්ස් කරන්නේ. එතකොට මට හිතෙනවා යක්කන්ට කන්න දාන්න. එහිඳ හොඳ ළමයි වගේ ෆෝන් එක ළඟ තියාගෙන ඉන්න ඕන. හරිද? හරි. එහෙනම් ඉතින් වෙනද වගේ මට කෝල් කරන්නත් පුළුවන් මේ පැත්තට. මැසේජ් කරන්නත් පුළුවන්. ආදරේකට කටිය සින්දුවකට එකතු කරගන්න. වැඩි කතා හොනේ නැහැ. අද දවසේ බර්ත්ඩේ විශේෂම තියෙනවා නම්, ඇනිවර්සරි විශේෂම තියෙනවා නම් ඒවත් මගේ අරගන්න නැතුව මට කියන්න ඕනි. එහෙනම් ඉතින් මගේ කුමාරියෝ ටිකයි මතකින් හවස් හතර වෙනකන් මං ආදරෙයි මං ඔයාගේ